નમસ્કાર, શ્રોતા હું જમીત અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ રંગારંગ કાર્યક્રમ એમબીસી રેડિયો પર પ્રસારિત થતો. તમે સૌ કંઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરી આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તો બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. અને તમે સૌ કંઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરી આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. બપોરનો સમય છે અને તમારા નમરા સાથે હમ જ બની રહેશે ગુજરાતી કાર્યક્રમમાં. અત્યારથી સુધી લઈને 2 વાગ્યા સુધી આપણે વાત કરીએ તો ભાઈ જન્માષ્ટમીનું પર્વ નજદીક આવી રહ્યો છે. તો વાત કરીએ તો ભાઈ કોઈ પણ અપેક્ષા વગર હંમેશા બધાનું સારું કરવાનો પ્રયત્ન કરવો. કારણ કે કોઈએ કહ્યું છે ને કે ભાઈ જે લોકો ફૂલ વેચે છે ને ભાઈ તેના હાથમાં ફૂલની સુગંધ હંમેશા રહી જાય છે. એટલા માટે ભાઈ કોઈ પણ અપેક્ષા વગર જ્યારે આપણે બીજાનું સારું કામ કરીએ છીએ તો ભાઈ આપણું પણ સારું જ થાય છે. તો ચાલો એક સુંદર મજાનું આપણે ગીત લઈ લઈએ ભાવિકા રબારીના અવાજમાં.

શ્રોતાઓ, બપોરના પોણા બે વાગી ચૂક્યા છે અને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે, રંગારંગ કાર્યક્રમ. તો વાત કરીએ તો ભાઈ, જ્યારે આપણે એક જ નિયમ પર લાઈફ જીવીએ છીએ ને, ત્યારે ભાઈ જેની સાથે લાગણી રાખો છે ને, એને ક્યારેય અંધારામાં ન રાખતો. જ્યારે આપણે એક જ નિયમ પર જિંદગી જીવીએ છીએ ને, તો ભાઈ હંમેશા લાગણી એવા વ્યક્તિની પાછળ લગાવો કે તમને ક્યારે અંધારામાં ના રાખે ને. તો ચાલો એક સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ ભાઈ, કાજલ મહેરિયાના અવાજમાં લે.

બસ એની સાથે આવજો કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. લા લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે. કિંજલ દવેના અવાજમાં લેવામાં આવેલું એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.